0: સાફ સફાઈ કરવી કેટલોય કામ રે, તો ખાસ કરીને બેનન તો પાછું વધારે કામ રે, તો બેનન તો હાંગરું કામ નિપટાવે ને પાછું રોટલા ભાજી સબ કરી ને ખેતર મહેનત કરવું પડે. ને દેખો પાછું આ ચોમાસાનો દાડો આવી ગયો હે, અને ચોમાસાના દાડામાં તો બેનને વધારે કામ બળી જાય, ઘરનું બી બળી જાય ને એને હાથે હાથે ખેતરમ બી ખૂબ કામ રે. તો બેના દીકરો આપણે ખેતરમાં તો જવું જ પડે ને, ખેતરનું જે કામ હે એ તો આપણને તેમને અનુસાર તેમને પ્રમાણે કરવું છે. પણ દીકરો આના ચોમાસાની દાડામાં આપણને હર વાતનું ધ્યાન રાખવું. આપણે હર રોજના ખેતીવાડી કામકાજની વાત કરીએ પણ આપણે તો હોય કિસાન ભાઈ બેને, બેનાને ઘરનું કામ કરવું, બીજું ત્રીજું હંગરું. પણ આના દાડામાં દીકરો જે દીકરો એ પાણી આપણને ભરાઈ જાય, ડોરમે ભરાઈ જાય, બાણને આવી જાય, ખેતરમાં જે દીકરો એ પાણી ભરાઈ જાય, ને ચોમાસાની દાડામાં તો આપણા હાંગરને ખબર રહેશે કે ભાઈ બહાર એટલું પાણી રે ને જે કુરુ રે એ ખરી પાછું જે બી જહેરીલે જાનવર વગેરે હે એ કોરામાંથી આવા હારું કરે, હંપા તાંડે, કેમ કે બેલામે તો પાણી ભરાઈ જાય પછી એ કોરું જુએ, તો કોરું જોવા હારું એમને તેમને જોતા જોતા આપણે ઘરમાં બી આવી જાય. તો હવારે ઉઠે ધ્યાન રાખવું હે કે આપણે તો હવારે ઉઠે રે તો લાઇટ નહીં રહે, પછી લાઇટનો ઉજવારો નહીં હોય, એને રેકડ આપણે જવું પડી રહ્યું હે. તો અણુ વખત બેને ધ્યાન દે, કિસાન ભાઈ બી ધ્યાન દે, કેમ કે હવારે ઉઠે એવું તો કિસાન ભાઈને પાછું આ બરદને ખાવા આલવું, બારતે કાઢવા ને એમને તેમને બીજું કરવું, પશુનું કરવું, દૂધ કાઢવું, એવું હાંગરું રે. તો એટલે હારું હવાના ટાઈમે વિશેષ કરીને કિસાન ભાઈને બેને ધ્યાન રાખે, સારું કાઢવા જાય એની વખત હાથને ટોર્ચ વગેરે રાખે, લાકડી રાખે, ઇજવા કરે ને એમને તેમનો ભાઈ લાકડી થકી ઠોકી નાખે, તાકી જે બી અગર વાં હો જાનવર તો એ નહીં જાય. અગર એમને આપણે હાથ લઈને જંગા અને જેવું એમ સારો ઉઠાવ્યો ને સારા ગોટે હોય તો પછી આપણને કલ્લી જાય. આયા દાડે આપણને આ સોવામાં આવે કે ભાઈ આને ઠેકાણા હાફ કલવા થઈ ગઈ, આ દુર્ઘટના થઈ ગઈ, આ મોત થઈ ગઈ, આમ થઈ ગયું, એવું ઘણો ખરું આપણને અખબાર અમે સમાચાર અમે વાત અમે હાંગરો આપણને કાનામે સાંભળવા અમે આવે. તો એટલે હારું વિશેષ કરીને કિસાન ભાઈ બેને હર માનવી ધ્યાન રાખે, કેમ કે ઘરમાં બી આપણે આગળ સ્કૂલે ચાલુ થઈ ગઈ હે, સ્કૂલે છોરા જઈ રહે થાય, એના કપડા વગેરે, બૂટ વગેરે, મોજો વગેરે આને હકેલો કરીને આપણે હાસ્તકીસ રાખી દેવું. દેખો આપણે બાળને બૂટ વગેરે જોરા જે બી હે જૂતા મેલે બાળને, તો એની બી ઘણી વખત હણવામાં આવે કે છોરાને ઝટપટ આપો હવા, તો જલ્દી શ્રેષ કરું તો છોરાને બૂટ વગેરે પહેરાવા છે અને વખત ખકર અને ઝટકાને, તો પછી ઘણી વખત એવું હણવામાં આવે કે બૂટમાં હતું કે ભાઈ પેન્ટ પહેરી રહ્યો હતો, પેન્ટમાં બી હતું, એવું બિચ્છું વગેરે, જહેરીલો જાનવર વગેરે. વિશેષ કરીને કિસાન ભાઈ બેને ધ્યાન રાખે, તાકી આ દુર્ઘટના એવો આપણને નહીં થાય. ને અગર એવું ખેતરમાં કામકાજ કરતા વખત કે ભાઈ આપણને જાનવર કલ્લી ગયું હે, યા એવું થઈ ગયું હે, આપણને પતું લાગી ગયું, તો કિસાન ભાઈ દેરીને લગાડે. ઘણી વખત તો એવું થાય કે આપણે આથી કરીને દેરી લગાડતા એમને તેમના વાર કરી નાખા, ઝાડફૂંકને છક્કરને દોડતા રહે ને પછી આમનો ઝેર હે એ વધારે ફેલતું જાય. તો દેખો ભાઈ આ હાફ કલ્લી જાય તો જે ડાયરેક્ટ હોસ્પિટલ જાય ને એનો ઇલાજ કરાવે, તુરંત ઇલાજ લે, તાકી માનવીને સમય માટે જાન હે વસી જાય. આની વાતનું ધ્યાન રાખી કિસાનભાઈને. દેખો આ પહેરવાનું કામ હે તો થઈ ગયું ને, હવે ખેતરમાં પાછું આ હું કે લેંદાઈનું હે એ કામ ખૂબ આવી પડ્યું, કેમકે આ પાણીવારે જો પાછું ઉપરનું પડ્યું તો જે ખોડ હે ખૂબ ઉગી ગયું હોય, તો કિસાનભાઈ તો અરી બી રહ્યા થકા હે, એની હાથે કરપો બી કરી રહ્યા થકા હે, ને નાનું ખોડ એટલી ઘડી તો આપણે ભાઈ હાથ થકી હે યા પછી કરતા થકી હે અરીને કાઢી લો. પણ જેમ જેમ મોટો થાય એની વખત આપણને એટલું નહીં થાય, તો કિસાનભાઈ આ જે બી દવાઈનો છંટકાવ વગેરે બી કરી દેતા કે એને થકી આ ખલ્લો હે એ ખતમ થઈ જાયગા, ને જે બી આપણે દાડીએ દપોડીએ કરીને આ ખલ્લો કાઢી રહે તો ખરી વાત હે. અગર આપણે હલ થકી નહીં નકરી હો તો પછી આ કીટનાશી દવાઈનો છંટકાવ કરી દે, જે બી ખોડ મારવાની દવાઈ હે આપણે વાત બી કરી લીધી, એના જે વાત કરવી હતી. પણ જે ટીમ હે પુરુષો અને હવાના ટાઈમે ખેતરમાં કામ કરવું પડે, તો આજે છૂટા પડે અને કાલે આણા ટીમ માટે વિનાબેન થકી આપણે ફેરી મળંગા. રામ રામ, રામ રામ.
1: અભી હમારે કિસાન શ્રોતા સુન રહે થે ખેતી કી જાનકારી કાર્યક્રમ ખેતીની વાત કે અંતર્ગત. ઇસી કે સાથ યે કાર્યક્રમ યહી સંપન્ન હોતા હૈ. ये आकाशवाणी बांसवाड़ा का माही चैनल है, FM बैंड 101.3 मेगाहर्ट्ज़ पर. प्रातः के 6:50 हो चुके हैं। आइए श्रोताओं, अब आपको सुनवाते हैं आदिवासी लोक संगीत।

0: બચ્ચે થઈ જાય ઘરના મા બાપ આપણે લાઈફ ફિટિંગ નું બી કામ કરો
1: હા લાઈફ ફિટિંગ
0: કેમ કામ
1: આવશે તો બહુ ઓછા રાખો ખેતાલો હા મકાન લાઈફ નું પૂરું હોય આપણે
0: અનુભવ કાફી ભાઈ આપને બહુ સંઘર્ષ ભાઈ તમે આગાડી ખેતી હતા પર લાઈફ કુટુંબ ભાઈ કામ કરી રહ્યા છો અચ્છી વાત હોય અંદર ભાઈ ખાસ કરીને હે ફસલ કરે તમારે
1: ખાસ કરીને સાહેબ આવે અમે સમર્થન દવાઈઓ આવે ત્યારે તો રૂપિયા ક્ષેત્ર
0: ખાસ કરીને કમલેશભાઈ હાર તમારો વધારે થાય
1: હા હાર થાય હા થોડોક ક્ષેત્ર થાય બાકી પાણીની થોડીક સમસ્યા બી દેખી પડે એટલે
0: પાણી બધું સુવિધા
1: પાણી બી સાફ સુવિધા તો નહેર આવે પણ હવે અમે તો સમાસ ભરોસે હે
0: બિલકુલ
1: કિસ્મત ની ખેતી હે
0: સમાસ
1: કિસ્મત ની ખેતી હે
0: સારી વાત હે
1: ઉપર વાળા માં લે ઉપર
0: કઈ આ કુવા કે
1: ના કુવા આવું અમારા સાહેબ તો ફોન હતી આમાં સાહેબ થોડુક પણ આવી ગયું ખેતર મેસે વાળા ત્યારે પછી મશીનો મળી એને સલાહ
0: ભાઈ આ કામ ખેતીનું બી ટેમ અનુસાર કરવું જરૂરી
1: અસર કરવું પડે
0: દુવાનું કામ કરી જ જાય
1: ના ભૂવાઈ નો સાહેબ હવે કરી રામમાં અમે સાલી રહે હજુ સાલું કરી નથી
0: તમે જે હાર ઉત્પાદન કરો રોગ પહોંચી જશે
1: તમે તારે પહેલા લઈને મળી ગેડીને બધે ખેતર કમ્પ્લીટ કરી આપી વિચાર કરીને પાછા પાણી ભરીને હોય મેં હાળ આવે પછી તમારા દ્વારા બી જરા ઇંતજાર કરે એને મોટા રકમ રાખવું પાછા પાણી પડે તો જયારે વરસાદ કુતરા ને ગેડી પછી ભાઈ રોકે
0: અચ્છા પેલા
1: પદું તૈયાર કરવું પડે
0: એને બાદ ઘેર આપણે પદું રૂપવું હોય
1: હા પદું રૂપવું હોય
0: આજની ફસલ તો એકદમ અચ્છી ફસલ ને સારો
1: દેખો હવે આપણે લાકડો સમય આપણે રાખો તો હવે લાકડીને સાર માટે ખબર પડે એ સાર લાકડો કામ લાગી જાય
0: બિલકુલ કેટલો દાડા ભાવ પાકી જાય
1: હા પાકી જાય સાહેબ પણ હવા તાલ ત્રણ મહિના ઉપર
0: થઈ જાય
1: હા ત્રણ મહિના પેલી દિવાળ સુધી વાડાવવામાં આવે પાણી વધારે મશીન આવી
0: ગઈ
1: હર સિંગ નું મશીન આવી ગયું એટલે થોડાક આરામ મળી ગયો
0: ભાઈ દેખો કમલેશ ભાઈ આપણે આપણ વાત કરો સબ મશીનરી
1: બરફ મશીનરી યુઝ આવી ગયો
0: ઘંટા નું કામ મિનિટ
1: ઘંટા નું કામ મિનિટ ઘણો તારે એના હવે ઘણો પાટો કામ લેન્દ્ર થી કાઢવા માંગતી
0: સંઘર્ષ તો એને તો જિંદગી એ સારામાંથી કાઢી નથી ને આપણે વારમાં તો ભાઈ બહુ ઘણી દૂર વાત આવી ગઈ
1: હે ઘણો પાટો કામ આવે છે હવે ત્રણ સિંહ પૈસો લઈએ
0: સાચી
1: મારે જો બાપ દાદા બાપ કે ચાર મહિને પૈસા જીતતા પણ બાપ તો વેચતા
0: ખરી
1: તારે પૈસા આવે તો કામ ધંધો સાહેબ એ કીધા તો અમને ધંધો કામ કરી ને પગાર ગુજારો ખાના કરવો પડશે
0: બિલકુલ ભાઈ કમલેશભાઈ આપે તો અચ્છી વાત કરી રહ્યા છો સાહેબ તો પશુ બી રાખો ને
1: હા પશુ રાખો
0: ગાય ભેંસ રાખવા થી ઘણા ફાયદા હતા
1: હા ફાયદા ઘણા ફાયદા ભાઈ એ પુણ્ય કરે જે ખાદ કરે હવે ખાદ એ ખેતર માં દેશી ખાતર નહીં
0: બિલકુલ
1: દેશી ખાતર રહે હવે એના થકી થોડુંક કાપવામાં બી ફરક પડે
0: તે અનાજ બી અચ્છું થાય
1: અચ્છું થાય પૌષ્ટિક વધારે અને અનાજ બી આજે પહેલા ખાતર લગડી જે યુરિયા અને બી બી લાંબો પણ ન થયેલા થકી જાય તો ખબર ખેતર લગડી ગઈ
0: લગડી
1: એ મોટો ભાઈ કમ સે કમ એ ખાતર ચલો કમ યુઝ કરો જૈવિક ખાતર જે રહે આપણે બીજી ખાતર રહે અર્જુન નું ખાતર એમ તો બિલકુલ વર્મી કમ્પોસ્ટ વર્મી કમ્પોસ્ટ એને પછી થોડા પૌષ્ટિક વધારે
0: મેં કિસાન તો પાસે ઘેરા બી બનાવી દઉં વર્મી કમ્પોસ્ટ
1: ઘેરા બનાવો છો મારા ઘેરા બી હોય નાની ક્યારે બનાવે એને પૂટે હોય અલીએ
0: હા ભાઈ
1: ખાતર નાખીએ નહીં ખાઈ
0: ભાઈ દેખો કમલેશભાઈ આપણે ઘીરે પશુ રહી એને પછી આપણ
1: પ્રીમિયમ ઘરે વરસાદ લાવે તો પૂજા થાય એ આપણે પ્રીમિયમ આમ થઈ જાય
0: નાચો એક ઘટ્ટો ખુદ

0: ભાઈ બી આ હમજ આપણે વાત સાંભળી હમજ લાગેલા ભાઈ જૈવિક ખાતર અપનાવી
1: બિલકુલ બઢિયા વાત ભાઈ હમણે ભાઈ કમ સે કમ
0: કમલજી થકી આજે સરસ ચર્ચા કરે બે શબ્દ એની વાત
1: બઢિયા
0: બહુ બહુ ધન્યવાદ
1: સાહેબ
2: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ